નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
2: આજે ભાદરવા વદ બીજ, આજે કોલસો અથવા ગાયના છાણને પ્રજ્વલિત કરી ધૂપ પ્રગટાવવો અને તે ધૂપ પિતૃઓને અર્પણ કરવો. આજે પિતૃઓને નૈવેદ્યમાં પડવાળી રોટલી અને દૂધ પાક અર્પણ કરવા.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજે ભાદરવા વદ બીજ, આજે કોલસો અથવા ગાયના છાણને પ્રજ્વલિત કરી ધૂપ પ્રગટાવવો અને તે ધૂપ પિતૃઓને અર્પણ કરવો. આજે પિતૃઓને નૈવેદ્યમાં પડવાળી રોટલી અને દૂધ પાક અર્પણ કરવા.

0: સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
2: શ્રીમદ ભગવદ્ ગીતાનો આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ સમગ્રપણે કે આખે આખી ગીતાની વાતો જે અનેક વિદ્વાનોએ અનેક રીતે પોતપોતાનું અર્થઘટન આપીને જીવન સાફલ્યના માર્ગ તરીકે કરી છે, એ આપણે એક પછી એક પછી એક અધ્યાયને જોતા જોતા, એક એક શ્લોકને જોતા જોતા એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એની ગહનતામાં જવાની અત્યારે અપેક્ષા પણ નથી, આમ છતાં જે ગહનતા છે એ તો આવવાની જ છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે ગીતાનો સૌથી મહત્વનો શ્લોક, જેને દરેક વ્યક્તિએ સ્વીકાર્યો છે, દરેક વિદ્વાને સ્વીકાર્યો છે, એની વાત કરવા જઈ રહ્યા છીએ. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 47મો શ્લોક. આ સાંભળનાર દરેકે એ શ્લોક સાંભળ્યો હશે એવો મને વિશ્વાસ છે, કારણ કે એટલો બધો જાણીતો છે. એ શ્લોક છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ મા તે સંગોસ્તુ અકર્મણિ. બહુ જાણીતો શ્લોક છે. સામાન્ય વાત કરનાર દરેક માણસ પણ આ વાત તો કરતો જ હોય છે, કર્મણ્યેવાધિકારસ્તે. વિદ્વાનોએ આને ગીતાની ચતુસ્સૂત્રી કહી છે. આપણે પહેલા તો ચતુસ્સૂત્રી એટલે શું એ સમજવું પડે, એના પહેલા આપણે સૂત્ર એટલે શું એ સમજવું પડે. સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે કે કોઈ પણ વસ્તુને ટૂંકામાં ટૂંકી, ઓછામાં ઓછા અક્ષરોમાં રજૂ કરવાની ક્ષમતા હોય છે. સાવ નાનું સૂત્ર હોય અને એનું અર્થઘટન કરીએ એટલે લાંબુ થાય, લાંબી વાતને ટૂંકામાં ટૂંકું કરવાનું. અર્ધમાત્રા લાઘવેના પુત્રોત્સવમ મન્યંતે વૈયાકરણાઃ. વ્યાકરણના નિષ્ણાતો માટે સૂત્ર રચનાના સંદર્ભમાં એમ કહેવામાં આવ્યું કે સૂત્રમાં જો અડધી માત્રા ઓછી કરી શકાય ને, અડધી માત્રા, એક આખો અક્ષર નહીં, અડધી માત્રા જો ઓછી કરી શકાય તો પેલો વૈયાકરણ છે એ ઘરે દીકરો જન્મ્યો હોય ને એટલી ખુશી અનુભવે. એટલે સૂત્રાત્મકતા એટલે લાઘવ. ઓછામાં ઓછા અક્ષરોમાં, ઓછામાં ઓછા શબ્દોમાં મોટી વાતને, વિસ્તૃત વાતને કહી દેવાની ક્ષમતા જેમાં હોય એને સૂત્ર કહેવામાં આવે છે. અને એટલે આપણા દરેક દર્શનોના, દરેક શાસ્ત્રોના, ધર્મશાસ્ત્રના બધાના સૂત્રો છે. ધર્મશાસ્ત્રના સૂત્રો, ધર્મસૂત્રો સૂત્રાત્મકતામાં લખાયું છે. વેદાંત આખું

બ્રહ્મસૂત્ર કહેવાય. બ્રહ્મસૂત્ર એટલે વેદાંતનો સિદ્ધાંત, જેમાં છે તે ઉત્તર મીમાંસા દર્શન, એનો ગ્રંથ છે, એનું નામ છે બ્રહ્મસૂત્ર. બ્રહ્મની પ્રતિષ્ઠા કરતું એ સૂત્રબદ્ધ જ્ઞાનનો ગ્રંથ છે.

આ વ્યાસજીએ રચેલા બ્રહ્મસૂત્રની વ્યાખ્યા શંકરાચાર્ય કરી એને શારીરક મીમાંસા કહે છે કે શારીરક વ્યાખ્યા કહે છે કે શંકર ભાષ્ય પણ કહે છે. એના પહેલા અધ્યાયના પહેલા ચાર સૂત્રો એને ચતુસૂત્રી કહે છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એક સૂત્ર, એમાં પહેલા ચાર સૂત્ર જો બરોબર સમજી લેવાય તો આખું બ્રહ્મસૂત્ર સારી રીતે સમજી લીધું. બધા સિદ્ધાંતો જે પછીથી સ્થાપિત કર્યા છે, પછીથી એની અંદર જે પ્રમાણ વગેરે ઉમેરવામાં આવ્યા છે, અને જે રીતે પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ એમ કરીને સરસ રીતે આખા દર્શનને ડેવલપ કરવામાં આવ્યું છે. આજે આખું દર્શન જે ડેવલપ કરવામાં આવ્યું છે, વિસ્તૃત થયું છે, પણ એનો ટૂંકો સાર જો જોઈતો હોય તો ચતુસ્સૂત્રીમાં આવી જાય છે. આખું વેદાંત ચતુસ્સૂત્રીમાં આવી જાય, અને ચતુસ્સૂત્રીમાં ચાર સૂત્રો. સૂત્ર સાવ ઓછા શબ્દોમાં, ઓછા અક્ષરોમાં એને બ્રહ્મસૂત્રની ચતુસ્સૂત્રી કહે છે. એટલે બ્રહ્મસૂત્રની ચતુસ્સૂત્રીમાં સમગ્ર બ્રહ્મસૂત્રનો સાર આવી જાય, એમ સમગ્ર ગીતાનો સાર જેમાં આવી જાય એને ગીતાની ચતુસ્સૂત્રી કહેવાય. ચાર સૂત્રો અર્થાત આ શ્લોકને જો સારી રીતે કોઈ માણસ સમજ્યો હોય તો એ ગીતાને ઠીક ઠીક સમજવાની યોગ્યતા ધરાવે છે એમ આપણે કહી શકીએ. ચાર સૂત્રો કયા છે? એક શ્લોકના ચાર ચરણ, તે માની લો કે ચાર સૂત્રો થયા. કયા ચાર સૂત્રો? તો પહેલું સૂત્ર છે કર્મણ્યેવાધિકારસ્તે, બીજું સૂત્ર મા ફલે, ત્રીજું સૂત્ર મા કર્મ ફલ હેતુર્ભૂઃ, અને ચોથું માતે સંગોસ્ત્વ કર્મણી. ચાર સૂત્રો થઈ ગયા, ગીતા પૂરી થઈ ગઈ એમ માની લો. ગીતાને સમજવી હોય તો આ ચાર સૂત્રોને બરોબર સમજી લીધા. ગીતાકારને જે કંઈ કહેવાનું છે પછી કર્મયોગ ને જ્ઞાન યોગ ને બુદ્ધિ યોગ ને ભક્તિ યોગ ને અને આ બધાની અંદર લંબાતા લંબાતા લંબાતા છે. ભગવાને એમનું વિશ્વકર્મ પેલું મોટું સ્વરૂપ વિશ્વરૂપ દર્શન કરાવવું પડે, એ બધાના પેલામાંથી જે ફલિત થાય છે તે ફલિત આટલું આટલું એમ જે લોકો આ શ્લોકને ગીતાની ચતુસ્સૂત્રી કહે છે એમનો કહેવાનો આ ભાવાર્થ છે કે આજ ગીતાએ કેવું છે ભાઈ, પછી જે રીતે કહેવાયું, જે સ્વરૂપે કહેવાયું, જે ભાષામાં કહેવાયું, જે ઉદાહરણોથી કહેવાયું, પણ મૂળ વસ્તુ આટલી તમે સમજી લો ભાઈ. કઈ કઈ ચાર સૂત્રો? પહેલું સૂત્ર કર્મણ્યેવાધિકારસ્તે, તે તારો. માનો કે કૃષ્ણ મારી સાથે વાત કરે છે, માની લઉં તો મારો. તમારી સાથે વાત કરે છે તો તમારો. તે તારો, હે માણસ, હે જ્ઞાન પીપાસુ, હે જિજ્ઞાસુ, તારો અધિકાર કેટલો? કર્મણી એવ, માત્ર કર્મ. કર્મ કરવું એટલો જ તારો અધિકાર છે, એનથી વધારે તારો અધિકાર નથી. અધિકાર એટલે યોગ્યતા. અધિકાર શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય છે યોગ્યતા. કોલેજમાં પ્રવેશ મેળવવો છે, બારમું પાસ કરવું પડશે. બારમું પાસ કરે તે અધિકારી. પ્રવેશ કરવા માટેનો અધિકાર કયો? તો કે બારમું પાસ કરવું, ત્યારે અધિકાર મળે. પણ અધિકાર કેટલો મળે? આ કહે છે કે કર્મણી એવ, એવ છે પાછું જ, કર્મ નો જ અધિકાર છે. તને અધિકાર કેટલો છે? માત્ર કર્મ કરવાનો. તારે એક કર્મ પ્રકાશ જોઈએ છે, સ્વિચ પાડ. પણ સ્વિચ પાડ્યા પછી પેલી લાઈટ ચાલુ થશે કે કેમ એ તારા અધિકારની વાત નથી. ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય ચાલુ છે કે કેમ? જો ચાલુ હશે તો તારી સ્વિચ દબાય, આના કારણે પ્રકાશ થશે, નહીં તો નહીં થાય. એ સપ્લાયને ત્યાં સુધી મોકલવાનો તને અધિકાર નથી. તને અધિકાર

છે કેટલો સ્વિચ પાડવાનો. કર્મણી એવ તે અધિકાર, આ કર્મ કરવાથી જે ફલની પ્રાપ્તિ થાય તે ફલની પ્રાપ્તિ તારા પોતાના અધિકારમાં આવતી નથી. સાવ સાદો દાખલો, વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો એટલે પરીક્ષામાં લખવું એ એનો અધિકાર, એને ગુણ આપવા એનો અધિકાર એને પોતાને નથી. એ તો આપનાર બીજો બેઠો છે, પાસ કરશે એક ફળ, ફર્સ્ટ ક્લાસ આવશે બીજું ફળ, સેકન્ડ ક્લાસ આવશે ત્રીજું ફળ, એટીકેટી આવશે ચોથું ફળ, ફળ આવશે આ કર્મના પરિણામે. તો એ ફળ ઉપર તારો તારું કામ છે, તારે બેસવાનું અને સારામાં સારી રીતે લખવાનું. એ વખતે સારામાં સારી રીતે આ એક સાદો દાખલો છે, આનાથી વધારે ગંભીર વાત છે આ, પણ આપણે સાદા દાખલાથી સમજવાનો આને પ્રયત્ન કરીએ છીએ. તો કૃષ્ણ શું કહે છે, પહેલી વાત, સૌથી પહેલી બેઝિક વાત છે કે તમે માણસ તરીકે જન્મ્યા છો, તમારું શરીર પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, પણ તમારો અધિકાર માત્ર કર્મનો છે. કર્મણી એવ તે અધિકાર, તારો અધિકાર માત્ર અને માત્ર કર્મ કરવામાં છે. એટલે મેં તમને કહ્યું એમ, પ્રકાશ જોઈએ છે, હા જોઈએ છે, સ્વિચ દબાવો, દબાવી, પણ સપ્લાય નથી, માફ કરજો, તમે તો કર્મ કર્યું, ફળ આપવાનો અધિકાર તમારા હાથમાં હતો જ નહીં. ગામઠી ગીતામાં કહે છે કે ફળનો દેલારો ઓલો બેઠો પરભુડ્યો, એ નથી તારા બાપનો નોકર. તો પહેલું સૂત્ર એમ કહે છે કે મનુષ્ય માત્રનો અધિકાર જે છે તે અધિકાર કર્મ કરવાનો છે. અલબત્ત સારા કર્મ કરવા કે ખરાબ કર્મ કરવા, તમે સારા કર્મ કરશો તો સારા ફળ મળશે, ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે, આમ કહી શકાય. પણ આ સારા ફળ અને ખરાબ ફળ તમે પોતે પોતાને આપી શકવાના નથી જ, કારણ કે તમારું તો કામ હતું એ કર્મ કરવાનું હતું, તમે કરી લીધું. કર્મણી એવ તે અધિકાર, યાદ રાખજે કે ફળ ઉપર તારો અધિકાર નથી, એ બીજા સૂત્રમાં કહ્યું. મા ફલેશુ કદાચન, ક્યારે ફળ ઉપર તારો અધિકાર નથી, તું તારી જાતને ફળ નહીં આપી શકે, તું કરીશ કર્મ કરી શકીશ, તું તારી જાતને ફળ આપી શકીશ એમ નથી. સમુદ્રની મુસાફરી કરવી છે, પેલે પાર પહોંચવું છે, નાવમાં બેસવું, નાવ ચલાવવી, આ તારું કામ છે, પહોંચાડવાનું કામ તારું નથી. પહોંચીશ એ ધારણા સાથે કર ભલે, પણ તારા અધિકાર ક્ષેત્રમાં એ આવતું નથી. મેં તમને વાત કરી તેમ અધિકારનો અર્થ જરા વિશિષ્ટ છે. અધિકાર એટલે ઓફિસર હોય, અધિકારી કહેવાય, એ અર્થમાં નથી વાત કરવાની અહીંયા. અધિકાર એટલે યોગ્યતાની વાત છે અહીંયા, યોગ્યતા આપણી કેટલી, કર્મ કરવાની, ફળની નહીં, મળે તો પામવાની, પણ ફળની આપણા આપણા હાથમાં વાત છે નહીં. માં ફલે શું, અને પછી ઉમેર્યું કદાચન, ક્યારેય નહીં, આજ તો નહીં, આજે સ્વિચ દબાઈને પ્રકાશ ના થયો તો કે મેં તો સ્વિચ દબાવવાનું કર્મ કર્યું, પ્રકાશ ના થયો, આજે નહીં ક્યારેય, કાલે થશે કદાચ, અંદર સપ્લાય ચાલુ હશે તો, નહીં ચાલુ હોય તો નહીં પણ થાય, અને સપ્લાય ચાલુ હશે ને છતાં પેલો ગોળો ઉડી ગયેલો હશે તો નહીં થાય. ક્યારેય પણ ફળ ઉપર તારો કોઈ અધિકાર નથી, આ બીજું સૂત્ર છે. અને તો કર્મ કરવું નહીં તો કે ના, કર્મ તો કરવાનું, કર્મ તો કરવાનું, મારે જમવાનું છે, મારે શરીરને હૃષ્ટપુષ્ટ બનાવવાનું છે તો મારે જમવું, જમ્યા પછી એના વિટામિન જે છે એ મારા શરીરનું પોષણનું કામ કરશે કે નહીં કરશે એ હું પોતે નથી નક્કી કરતો, પણ જમવાનું બંધ કરી દઉં તો એ તારા એ પણ નહીં ચાલે, એ પણ નહીં ચાલે, કારણ કે પેલા કામ તો તારે કરતા જ જવાનું, તું ઈચ્છીશ તો અકર્મ તો નહીં કરી શકે એમ. પછીથી ગીતામાં આવવાનું છે, આપણે જોવાના છીએ થોડીક વાર પછી.

પણ કર્મ કરતી વખતે હું આ ફળ મેળવવા માટે આ કર્મ કરું છું, એવો ફળ એ જેનો હેતુ બને એવું કર્મ નહીં કરવું. આ જરા અઘરી વાત છે સમજવા માટે. માં કર્મ ફલ હેતુર ભૂ, કર્મ ફલ હેતુ, ફળ હેતુ છે માટે કર્મ કરવું, નહીં તો નહીં કરવું. આ પ્રકારની બુદ્ધિ તારામાં પેદા ન થવી જોઈએ. કર્મફલ હેતુ, કોઈ પણ કર્મ કરવું છે, ભગવાનની પૂજા કરવા જતી વખતે હે ભગવાન તું મને ફર્સ્ટ ક્લાસ અપાવીશ તો હું તને સવાશેર પેડા ધરાવીશ, આવી શરતી વાત. કારણ કે કર્મફલ જે છે એ ફળ છે, એ હેતુ છે. તો એ હેતુ રાખીને જો કર્મ કરીશ તો કદાચ એ હેતુ પારવી પડશે, પણ જે મૂળભૂત વાત તારે પ્રાપ્ત કરવાની છે, આત્મતત્વને જે પ્રાપ્ત કરવાનું છે, એ નહીં થાય. એટલે કર્મ કરતી વખતે મારા કર્મનું આ ફળ મળવાનું હોય તો જ હું આ કર્મ કરું, એવી બુદ્ધિ જો પેદા થાય તો એ અધૂરપ કહેવાય. ગીતાકાર એમ કહે છે કે તારા હાથમાં કર્મ કરવાનું છે માટે કર, પણ અમુક ફળ માટે મારે આ કર્મ કરવાનું છે. ફળને હેતુમાં રાખી, ફળને નજરમાં રાખી. મેરેથોન દોડવા ગયા છે, મારે પહેલો નંબર રાખવો છે, માટે દોડું છું, નહીં દોડવું છે માટે દોડું છું. આપણા બધા કર્મો આપણે કર્મફળને આધાર રાખીને, પણ કર્મફળને હેતુ રાખીને, કર્મફળને પ્રયોજન રાખીને. સંસ્કૃતમાં પ્રયોજન ને હેતુ બેના અર્થો જુદા છે, પણ અત્યારે આપણે એ ડિટેલમાં પડવું, એ વિગતોમાં પડવું નથી. માટીનો ઘડો હોય ને તો માટી એ એનો હેતુ છે. હવે આ સમજાવવું અત્યારે અપેક્ષિત નથી, એટલે આપણે આ ડિટેલમાં અત્યારે નહીં જઈએ. પણ કંઈ પણ કરવા માટે એનો હેતુ, એનું ફળ હોય એ યોગ્ય નથી. મા કર્મફલ હેતુર્ભૂ, આ સૌથી અગત્યનો, સૌથી અગત્યનું સૂત્ર આ છે આખી ગીતામાં. કર્મ કરવાનો તારો અધિકાર નથી, માની લીધું. કર્મફળ ઉપર તારો અધિકાર નથી, માની લીધું. પણ કર્મફળ માટે કર્મ કરવું એવું નહીં, આ જરા સમજવું મુશ્કેલ છે. કારણ કે આપણે દરેક કર્મ કરીએ છીએ તો એનો હેતુ આપણી સમક્ષ હોય જ છે. પ્રયોજનને હેતુને સરખા ગણીએ તો પ્રયોજન અનુદ્દેશ્ય ને મંદોપી પ્રવર્તતે. કોઈ માણસ બેઠો હોય કે જરા ઉભો થઈને બહાર જઈ આવજો તો પહેલો પ્રશ્ન પૂછે, કેમ આજે કેમ છે? જો હોય તો હું જોઉં, વાત અહીંયા એ નથી. કર્મ કરવું એ તારી ફરજ છે, માટે તું કર્મ કર. કર્મ કર્યા સિવાય નહીં ચાલે, માટે તું કર્મ કર. અને એના ફળના હેતુને ધ્યાનમાં રાખીને કર્મ કરીશ તો એ તારું કર્મ અધૂરું રહેશે. મા કર્મ ફલ હેતુ ભૂ, કર્મ ફળને હેતુ માનીને કર્મ કરનારો તું થઈશ નહીં. મા બુહુ, ન થતો. ત્રીજું સૂત્ર છે, જબરજસ્ત છે, ગીતાને સમજવાની ચાવી છે. કારણ કે અર્જુન પણ કર્મફળ હેતુથી કામ કરતો હતો એવું એ માનતો હતો, એટલા માટે એને શોક થયો. હું આ યુદ્ધ જઈને જીતીશ તો મને રાજ્ય મળશે, એટલે એને કહી દીધું કે આ રાજ્ય શું, દેવોનું રાજ્ય મળે તો એ નથી કરતું, કરવું જાઓ. કારણ કે એની સામે હેતુ સ્પષ્ટ હતો, રાજ્ય મેળવવું. એમ નહીં, તારી ફરજ છે મળતર કરવાનું છે ભાઈ, તું તારી જાતને શું સમજે, તું જ છે. આ વાત છે કે તમે તો આ સમસ્ત સૃષ્ટિનું એક અણુ માત્ર છો, અને સૃષ્ટિનું જે સમગ્ર ચાલે છે, સમગ્રમાં જે આવે છે તમારા ભાગે, એ તમારે કરતા રહેવાનું છે. મા કર્મ ફલ હે દુર્ભુ. તો પછી ચોથી વાત આવે આપણા જેવાને, કે ભાઈ કર્મ, મારી સામે કોઈ હેતુ જ નથી, મારી સામે કોઈ ફળ નથી, મારે કરતા જવાનું, શું કરવા એનો જવાબ નથી, તો આ બેઠો નથી કરવું કાંઈ, જા.

આપણે ઘરની બુદ્ધિ પેદા થાય કે ના થાય, કે ચલો જો મારી સામે મારા, જેમ મેં તમને હમણાં કહ્યું કે મારે મેરેથોન દોડવી છે અને મારે પહેલો નંબર આવવો છે એવું મારા મગજમાં નથી, તો પછી હું શું કરવા દોડું? તો પછી મારા પગમાં સ્પીડ જ નહીં આવે, તો પછી મારા પગમાં ગતિ જ નહીં આવે, તો પછી એના માટે હું પહેલાંથી પ્રયત્ન જ નહીં કરું, પરીક્ષા આપીને પાસ થવું છે નક્કી નહીં હોય તો પછી હું વાંચવા જ નહીં બેસું. આ સામાન્ય ઘટનાઓ, સામાન્ય લોકવ્યવહારની વાત છે. એ લોક વ્યવહારની અંદર આ વસ્તુ થાય છે તો ચોથી વસ્તુ ચોક્કસ થવાની છે કે તો પછી કશું કરવું જ નથી. આ બેઠા તો ચોથું સૂત્ર જે છે એ એમ કહે છે કે એ પણ નહીં ચાલે. પછી જરા વિસ્તારથી કહેવાનો છે કે કર્મ કર્યા સિવાય કોઈને કશું ચાલવાનું નથી. કેવી રીતે આપણે જોઈએ હમણાં અહીંયા શું કહ્યું? મા તે સંગહ અસ્તુ અકર્મણી, અકર્મમાં તારો સંગ ન થાવ. તારી આસક્તિ અકર્મમાં થાય એટલે કશું કરવું જ નથી. આ બેઠા મારે જો ફળની અપેક્ષા નથી, મારે જો ફળ મેળવવાનું છે એવું તમે કહેતા જ નથી, મારો ફક્ત કર્મમાં જ અધિકાર છે એમ કે કહો છો, તો જાઓ, મારે કર્મ નથી કરવું. એનાથી શું થશે? ફળ મળવાની તમે ખાતરી નથી આપતા, તો હું અકર્મમાં પડી જઉં, નથી કરવું. અકર્મ એટલે કર્મ ન કરવું. તો કહે છે કે ના, કર્મ ન કરવા તરફ તારી આસક્તિ થાય એ પણ ખોટું છે. કારણ પછીથી સમજાવશે કે અકર્મ શક્ય જ નથી. કોઈ પણ વ્યક્તિ કશું નથી કરતો, મારે કઈ કરવું જ નથી, એ શક્ય જ નથી. દાખલા તરીકે તમે એમ કહો કે મારે કઈ નથી કરવું, હું તો આ બેઠો, તો આ બેઠો એ પણ કર્મ થયું. એના સિવાય તમે રહી શકશો? બિલકુલ કર્મ નથી. હું તો બસ ભાઈ આખો દિવસ પડ્યો રહીશ, બસ ખાવું પીવું, મોજ કરવી તો ખાવું પીવું. શું થયું? કર્મ થયું. હા પડ્યો સૂતો છું, કર્મ થયું. સંન્યાસીઓ માટે એમ કહેવાય કે કર્મ સંન્યાસ તો લઈ લીધું, સંન્યાસ તો સંન્યાસીએ હવે કંઈ સંસારમાં કરવાનું રહેતું નથી, નથી નહીં, એને ચાલવું પડશે, ખાવું પડશે, પીવું પડશે, નાહવું પડશે, ધોવું પડશે. કર્મ કર્યા સિવાય તો રહી શકવાનો નથી જ. એટલે મનમાં એવો ભાવ આવે કે હવે કર્મ નથી કરવું, કારણ કે ઉપરનો બાકીની ત્રણ વાતોમાં એમ કહેવાયું કે કર્મને, કર્મના ફળને હેતુરૂપ નહીં ગણવું, તો પછી કર્મ શું કરવા કરવું, ન કરવું. તો અહીંયા આદેશમાં કહે છે અસ્તુ, ન હો, ન હોવું જોઈએ એમ નહીં, ન હો. શું ના હો? અકર્મમાં સંગ ન હો. તારો સંગ, તારી સોબત, તારી બુદ્ધિ અકર્મ સાથે ના જોડાય, અકર્મ સાથે ના જોડાય, કર્મહીનતા સાથે ના જોડાય, કર્મવિહીન થઈને રહેવાનું એની સાથે ના જોડાય. કર્મ કરવાનું અને નિષ્કામ થઈને કરવાનું આખી ગીતાનો આસાર છે. કર્મ કિયા જા ફલ કી ચિંતા મત કર એ ઇન્સાન. કર્મ તારે કરવાનું, ફળની ચિંતા નહીં કરવાની, નૈષ્કર્મ્ય ને નહીં ભોગવવાનું, અને કાર્યમ કર્મ સમાચર એમ પછીના શ્લોકોમાં કહેવાના છે. કરવા યોગ્ય તારા માટે જે તારે જે કરવાનું છે તે કર્મ કરવાનું, ગમે તે નહીં. એટલે આ જે શ્લોક છે એ સમગ્ર ગીતાના સારરૂપ શ્લોક છે એમ કહેવાય છે. આ શ્લોક છે એ એમ કહે છે કે નિષ્કામ કર્મ શું, શા માટે, કેવી રીતે, આ બધા જ જવાબો એક શ્લોકની અંદરથી આપણને મળી જાય છે. એટલે ગીતાનો જે જે જે એકદમ ટૂંકમાં ગીતા એટલે શું એમ કોઈ પૂછે અને એનો એક જ શ્લોકમાં આપણે જવાબ આપવાનો હોય તો આપણે કહી દઈએ કે કર્મણ્ય એવા અધિકારસ્તે મા ફલેષુ કદાચ ન, મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંગોસ્ત્વ કર્મણી.

0: આવી ગઈ ગીતા. નિષ્કામ કર્મ કરવું એટલે જે કંઈ આપણે કરીએ એની સાથે આપણું કોઈ વળગણ જ ના હોય. હું કર્મ કરું ને હું કરું છું એનો ભાવ જ ના હોય. અઘરું છે, મુશ્કેલ છે. હું કરું ખરો ને હું કરું છું એનો ભાવ જ ના હોય. હું કરું ને હું એની સાથે ન જોડાઉં અને એ પરિસ્થિતિ આવે એને જ આપણે સમાધિ સ્થિતિ કહીશું. એ પરિસ્થિતિ સામાન્યની ના હોય એટલે આ ઉપદેશ સામાન્યોને નથી આપ્યો, અર્જુનને આપ્યો છે. અર્જુનમાં એક ક્ષમતા છે માટે આપ્યો છે. તો આ વાત અહીંયા અગત્યની છે જે આપણા બીજા અધ્યાયના આપણે 47માં શ્લોકમાં જોઈ. એ એ એમ કહે છે કે ભાઈ ધ્યાન રાખ, કર્મ તારે કરવાના છે જ. જો કરવાના છે તો એટલું યાદ રાખીને કર કે તારો અધિકાર કર્મ કરવા પૂરતો છે, એના ફળ ઉપર તારો અધિકાર નથી. માટે કર્મ ફળને હેતુ બનાવીને કર્મ ન કર. અને કર્મ નથી કરવાનું, હવે કાંઈ કરવું જ નથી મારે એમ કહીને નિષ્કર્મનું પણ સેવન ના કર.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 68 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 96 68 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: 90.4 FM ના શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે GD મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુરની આ વારસો શ્રેણીમાં આપ સર્વેને આવકારું છું. અને આજે આપણે આ વારસો શ્રેણીમાં લગ્નની સપ્તપદીની વિધિ વિશે વાત કરીશું. લગ્નમાં જ્યારે વર કન્યા બંને હસ્તમેળાપ થઈ જાય પછી વરરાજાના પગની આગળ એક પાટલા ઉપર બ્રાહ્મણ 7 સોપારી મૂકે છે, એને પૂજા કરે છે. પછી કન્યા એ વરરાજાનો અંગૂઠો પકડી રાખે છે અને ત્યાં 7 પ્રકારની કન્યા પ્રતિજ્ઞાઓ લે છે. એ પ્રતિજ્ઞાને સપ્તપદીની વિધિ કહેવામાં આવે છે, જે આપણા હિન્દુ સંસ્કાર મુજબ બહુ અગત્યની અને બહુ મહત્વની વિધિ છે. એ એમને એમ સોપારી મુકાતી નથી, પણ એમની પાછળ બહુ મોટી ઉમદા ભાવના રહેલી છે કે એના દ્વારા વર કન્યા અરસપરસ 7 પ્રતિજ્ઞાઓ લે છે, એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો અપાય છે. લગ્ન તો જીવનભર 7 નિભાવવા માટેનું વ્રત અને એ માટેની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતીક છે. પહેલી પ્રતિજ્ઞા જે છે એમાં કન્યા આભારવશ ભાવે એના પતિને જણાવે છે કે ગત જન્મમાં પોતે કરેલા અસંખ્ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા તે પોતાના પતિને સર્વસ્વ ગણે છે અને સૌભાગ્યના પ્રતીક રૂપે હવે પોતે કપાળે ચાંદલો કરવાનું શરૂ કરશે એમ જણાવે છે. બીજી પ્રતિજ્ઞા એવી છે કે કન્યા પોતાના પતિના બાળકથી માંડીને અબાલ વૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલન પાલનની ખાતરી આપે છે અને ઘરમાં ઉપલબ્ધ સાધન સંપન્નથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહીં પરિવારના દરેક સભ્યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરે છે. તદુપરાંત તેને જે સુખ મળે છે એ સુખમાં જ સંતોષ પામશે એવી સુંદર મજાની ભાવના વ્યક્ત કરે છે અને જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે એનો પતિ ખોટા રસ્તે ન જાય કે સમગ્ર પરિવારને નુકસાન થાય.

એવું કશું જ ન થાય એના માટેની આ પોતે પ્રતિજ્ઞા લે છે. ત્રીજી પ્રતિજ્ઞામાં કન્યા તેના પતિની આમન્યા જાળવવાની અને તેના માટે ભોજન કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય અથવા તો ત્યાંથી લાવીને ઘરે પણ જમી શકાય, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલી ભોજનની મજા કંઈક જુદી જ હોય છે અને એ પરિવારનો પ્રેમ એમાં દેખાતો હોય છે. સપ્તપદીની ચોથી પ્રતિજ્ઞામાં કન્યા સારા શણગાર શૃંગાર સજી મન ભાવ વિચાર વાણી શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્વચ્છતા શણગાર શૃંગાર વગેરે સ્ત્રીના વ્યક્તિત્વને ભવ્યતા બક્ષે છે. અહીં સ્ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્દ્ર પણ બની રહે છે. અહીં પત્ની બનવાની સાથે તેણે પ્રિયતમા તરીકેની પણ વાત અહીં મૂકી આપી છે. પાંચમી પ્રતિજ્ઞામાં કન્યા પોતાના પતિને વચન આપે છે કે સુખના સમયે આનંદમાં તો સાથે રહેશે જ, પણ દુઃખના સમયમાં પણ પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહીં અને પોતાના પતિના સુખ અને દુઃખમાં પણ એટલી જ ભાગીદાર બનશે અને ક્યારેય પણ પરાયા પુરુષો સાથ નિભાવશે નહીં એની મન વચન અને કાયાથી એ ખાતરી આપે છે. છઠ્ઠી પ્રતિજ્ઞામાં એના પતિને કહે છે કે પોતાના પતિના ઘરના તમામ કાર્યો પોતે હવે આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા પિતાની સેવા કરશે, અન્ય સગા સંબંધીઓનો આદર સત્કાર કરશે, પતિ જ્યાં રહેશે તેની સાથે પોતે પણ રહેશે અને પતિને કોઈ પણ પ્રકારે ન છેતરવાની અને પોતે પણ તેનાથી નહીં છેતરાયેલું વચન આપે છે. આ પતિના દરેક સગાવાલા પ્રત્યે એ કટિબદ્ધ રહેશે એવી ખાતરી આપે છે. છેલ્લી પ્રતિજ્ઞામાં કન્યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય થશે, ધાર્મિક આર્થિક તેમજ કામ વિષયક કાર્યોમાં પણ પતિને સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહેવાની એ ખાતરી આપે છે. આમ સપ્તપદીમાં કન્યા દ્વારા લેવાયેલી પ્રતિજ્ઞા સાંસારિક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તન ખાતરી કરવાની ખાતરી આપે છે. જોયું મિત્રો કેટલી બધી ઉમદા ભાવનાઓ સાથે અહીં કન્યા એના ભાવિ પતિ અને એના ઘર સાથે જોડાય છે અને આવા ઉમદા પ્રસંગે ઉપસ્થિત બંને પક્ષની સ્ત્રીઓ કેટલા આનંદ ઉત્સાહ ત્યાં ગાણું ગાય છે, જેમાં ચાર મંગળ અને કન્યાને જુદા જુદા દાન તથા છેલ્લે માતા પિતાના હૃદયના ટુકડા સમાન કન્યાનું દાન એટલે કે કન્યાદાન થાય છે. તો આ કન્યાદાન સમયનું ગાણું સાંભળીએ. એના શબ્દો છે, મોયરામાં મંગળિયા વર્તાય રહી.

0: મિત્રો, તો આજના એપિસોડમાં મને અહીં રજા આપશો અને આવતા એપિસોડમાં આપણે મંગળ ફેરા વિશે કેટલી ઉમદા ભાવના સમાયેલી છે એની વાત કરીશું. તો આવજો.
1: તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલન.

કોઈ ઝાડ પડી જાય તો રમતા રમતા રમનારા બધા ગોટી આવ સવાર સાંજ સુધી ખાય નહીં પીએ નહીં બીજું કશું જુએ નહીં રાત દાડો સુએ નહીં.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: पक्का पालनपुरी न्यू ओला केटले ट्यून रहे मस्त रहे सामर्थ्य रहे ओनली ऑन 90.4 एफएम रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन।
1: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
0: એના માટે એક જ

0: વિકલ્પ છે પાલનપુર શહેર નો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શકાય કે સમગ્ર જિલ્લામાં એક મોટું નગર હશે, પણ અત્યારના જેટલું વિકસિત પાલનપુર એ સમયે નહોતું. આવા પાલનપુરમાં પહેલાથી જ રેલવે લાઈન લાગેલી જે દિલ્હી તરફ જાય, અને આ રેલવે સ્ટેશન હોવાના કારણે, જંકશન રેલવે સ્ટેશન હોવાના કારણે, રેલવેનો સ્ટાફ અને રેલવેના લગત અધિકારીઓ ત્યાં જ બાજુના ક્વાર્ટર્સમાં રહે. આવો જ એક પરિવાર રમેશભાઈ સોલંકીનો. રમેશભાઈને એક દીકરી, દીકરીનું નામ હંસા. નાની હંસા, સૌને ગમે એવી હંસા. બે નાની નાની ચોટલી, ફ્રોક, ચાંદલો, હાથમાં નાની બંગડી, અને હંસા આખો દિવસ એ રેલવે કોલોનીના આગળ પાછળ રમતી હોય. કોલોનીમાં રહેતા બધા એનું ધ્યાન પણ રાખે. સાંજ પડે હંસાને એના ઘેર મૂકવા કોઈ ના કોઈ જુદા જ માણસ આવતા હોય. હંસા કોલોનીમાં કોઈ પણ ના ઘરે રમી શકે, ક્યાંય પણ રમી શકે, કારણ હંસા આ કોલોનીમાં સૌથી નાનું બાળક હતી. દિવસો પસાર થતા ગયા. 4-5 વર્ષની હંસાની ઉંમર હશે, અને કશુંક થયું કે હંસા રમતા રમતા રેલવે ટ્રેક બાજુ પહોંચી ગઈ. ત્યાં એનો પગ લપસ્યો અને પડી તરત એ ઊભી ન થઈ શકી. અને આ વખતે એક રેલવે એન્જિન જે ડબ્બા લેવા માટે, ડબ્બાને બાંધવા માટે જઈ રહ્યું હતું, એ એના હાથ ઉપરથી પસાર થઈ ગયું, અને હંસાના હાથ કોણીથી 4-5 ઇંચ મોટા, એટલે કે કોણી સુધીના એના બંને હાથ કપાઈ ગયા. હવે હંસાના શરીરમાં, એના શરીરમાં 10 આંગળીઓ નથી, માત્ર અને માત્ર એની બંને કોણી આગળ કંઈક એક શંકુ આકાર જેવું, કોઈ ડોક્ટરે ઓપરેશન કરીને બનાવી આપેલું એવું, બંને હાથે, એના બંને હાથે ખોળ કહી શકાય, બંને હાથ પૂરા ન કહી શકાય એવી દશા. રમેશભાઈ સોલંકી સતત ચિંતા કરે કે આ મારી દીકરીનું શું થશે, આ દીકરીનું ભવિષ્ય શું, આ દીકરીને આગળ કઈ રીતે વધારવી. આ ચિંતામાં ને ચિંતામાં તેઓ ફરતા હતા. પણ કહેવાય છે ને કે કોઈક તો એવો વ્યક્તિ મળી રહે કે જે આપણને સહિયારો આપે. આવા જ એક સહિયારો આપનાર પાલનપુરની શાળાના શિક્ષક સુરેશભાઈ જોશીએ તેમને સલાહ આપી કે દીકરીને ભણાવો. આ બાજુ રમેશભાઈનું કહેવું છે કે પણ દીકરીને હાથ નથી, એ લક્ષ્ય શું, શાળાના બીજા વિદ્યાર્થીઓ કરતા જુદી પડશે. ત્યારે સુરેશભાઈએ કીધું કે આ તમામ જવાબદારી મારી છે, તમે દીકરીને ખાલી પહેલા ધોરણમાં પ્રવેશ આપો. આ રમેશભાઈ એક એવા શિક્ષક, એમના માટે કહી શકાય કે હું ચિત્રું છું, ચિત્રી ચડશે તેવું ચિત્રાવી જાણું છું. હું ચિત્રું છું, ચિત્રી ચડશે તેવું ચિત્રાવી જાણું છું. અવનવું ચિતરનારને સર્જન હાર બનાવી જાણું છું. હું શિક્ષક છું, હું સર્જક છું. આ રમેશભાઈએ હંસા પાછળ વિશેષ મહેનત કરવાની શરૂ કરી. બીજા વિદ્યાર્થીઓ જે આંગળીથી પેન પકડીને લખવાની શરૂઆત કરતા હતા, આ સુરેશભાઈ જોશી સાહેબે હંસાને બે હાથ વડે પેન પકડી લખવા માટેની પ્રેક્ટિસ આપી, તાલીમ આપી. થયું એવું કે ધીરે ધીરે હંસા લખતા શીખતી થઈ. હંસા જેમ જેમ લખતી ગઈ, લખતા શીખતી ગઈ, મૂળાક્ષરો લખે, નાના શબ્દો લખે, નાના વાક્યો લખે. પણ રમેશભાઈએ જોયું કે નાના વાક્યો લખતી વખતે કાગળ હલી જવાના કારણે એ સીધે સીધું લખી શકતી ન હતી. આ કારણે રમેશભાઈએ એને પેડ આપ્યું જેનાથી એનો કાગળ હલી ન જાય.

0: યશભાઈએ ખૂબ મહેનત કરી. એક પછી એક ધોરણ દીકરી આગળ વધતી ગઈ. રમેશભાઈ પણ વારંવાર વિનંતી કરીને, શાળાના આચાર્યોને વિનંતી કરે, અધિકારીઓને વિનંતી કરે, અને હંસા જે ધોરણમાં હોય એ જ ધોરણ માટે તેઓ વર્ગ શિક્ષક થાય. આમ થતા થતા હંસા પાંચમા ધોરણમાં આવી, રમેશભાઈ તે વખતે પાંચમા ધોરણના વર્ગ શિક્ષક, અને આપણા દેશના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી. કહેવાય છે કે ઇન્દિરાબેન ગાંધીના અક્ષર પણ ખૂબ સરસ, અને એમને એવી લાગણી કે ભારતના વિદ્યાર્થીઓના વિદ્યાર્થી કાળથી જ એમના અક્ષર સુધરે એ માટે પ્રયત્ન કરવા જોઈએ, અને એ માટે સમગ્ર દેશમાં સુલેખન સ્પર્ધાનું આયોજન થયું. આખા દેશના તમામ રાજ્યોએ આ સ્પર્ધામાં ભાગ લીધો. સૌ પ્રથમ તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ, પછી રાજ્ય કક્ષાએ, અને એમ પસંદ કરતા દરેક રાજ્યમાંથી પ્રથમ ત્રણ નંબર આવેલા હસ્તાક્ષરને દિલ્હી મોકલવામાં આવ્યા. સમગ્ર દેશમાંથી આ રીતે દરેક રાજ્યમાંથી ત્રણ સારા હસ્તાક્ષર ધરાવનાર પત્રો એકઠા થયા, એમાં ત્રણ નંબર આપવામાં આવ્યા. મિત્રો, સમારંભ થયો. તેના સૌથી સારા હસ્તાક્ષર છે એવા ભારતના ત્રણ વિદ્યાર્થીઓને ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી સન્માન આપવાના છે, એમને સન્માનિત કરવાના છે. હોલ ખીચોખીચ ભરાયેલો છે. ત્રીજા નંબરની જાહેરાત થઈ. મને ચોક્કસ ધ્યાન નથી, પણ કદાચ મહારાષ્ટ્રથી ત્રીજા નંબરનું ઇનામ મળ્યું. બીજા નંબરે રાજસ્થાનના કોઈ વિદ્યાર્થી પસંદ થયા, અને પ્રથમ નંબરની જાહેરાત થઈ, એ ઇનામ મળ્યું આપણા ગુજરાતને, આપણા તમારા મારા બનાસકાંઠાને. પ્રથમ નંબર હંસાબેન રમેશભાઈ સોલંકી, પાલનપુર, ગુજરાત, એવી જાહેરાત થઈ, અને તાળીઓના ગળગળાટ સાથે પ્રથમ નંબરનું ઇનામ લેવા માટે હંસા પોતાની જગ્યા ઉપરથી સ્ટેજ ઉપર ગઈ. સ્ટેજ ઉપર ગઈ, ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા ઇનામ આપવા માટે જે મહેમાનો ઉપસ્થિત હતા, એમણે જોયું તો હંસાને બે હાથ જ નથી. અને આ વખતે ઇનામ આપ્યા પછી કહેવાય છે કે ઇન્દિરાબેન ગાંધીના આંખમાંથી પણ આંસુ આવ્યા, અને એમને થયું કે મેં રાષ્ટ્ર લેવલે જે આ પરીક્ષાનું આયોજન કર્યું હતું તે ખરેખર સફળ થયું છે. આજે પણ હંસા ક્યાં હશે, કેટલી ઉંમરના હશે, આપણને ધ્યાન નથી. રમેશભાઈ સોલંકી એ વખતે 50 વર્ષની ઉંમરના હતા, અત્યારે ગુજરી જ ગયા હશે. સુરેશભાઈ સાહેબ પણ અત્યારે આપણે એમને શોધી શકીએ એમ નથી. હંસા કદાચ ક્યાંક જીવતા હશે, પાલનપુરમાં હોય, અને રેડિયો પાલનપુરના માધ્યમથી આ વાત સાંભળતા હોય તો રેડિયો પાલનપુરનો સંપર્ક કરવા વિનંતી. આવી અને આવી બીજી રસપ્રદ અને ગુજરાત માટે, દેશ માટે, સમાજ માટે પોતાનું જીવન અર્પિત કરનાર વ્યક્તિ વિશેષોની જીવતી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સાંભળતા રહો રેડિયો પાલનપુર. હું ડોક્ટર ભાવેશ પંડ્યા આવી બીજી વાર્તાઓ સાથે આપની સામે હાજર થઈશ. ત્યાં સુધી સાંભળો રેડિયો પાલનપુર.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે, અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: એક કૂવો હતો, એમાં ઘણા બધા દેડકા રહેતા હતા. તેમાં એક ગંગદત્ત નામે દેડકાઓનો રાજા હતો. આ કૂવામાં ગંગદત્તના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેટ ચાલતો હતો. એક દિવસ ગંગદત્ત આ રેટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો. એ થોડે દૂર ગયો

0: ત્યાં એણે એક કાળા સાપને દરમાં પ્રવેશતો જોયો. મેંડકરાજ ગંગદત્તે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત્ત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ગળપણમાં બેઠા બેઠા પીડ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય. તેણે ગંગદત્તને કહ્યું, મેંડકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરીતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતા ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરીતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે, તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે, હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. બે ત્રણ દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 9512-99-66-88

0: ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ. આજે આપણે વાત કરીશું ગેરસમજણની. ઘણી વખત તમે એવું જોયું હશે કે તમે સામેવાળા માણસને બતાવો કંઈક ઓર અને એ સમજે કંઈક ઓર. તમે આંગળી અલગ જગ્યાએ ચીંધી હોય અને એની નજર કંઈક અલગ જગ્યાએ પડે. એક ખેડૂત હતો, એણે પોતાના કૂતરાને ખૂબ સારી તાલીમ આપી. શેની તાલીમ? પાણી પર ચાલતા કરવાની તાલીમ. એ કૂતરું પાણી પર ચાલતા શીખી ગયું. હવે ખેડૂતે વિચાર્યું, મારા કૂતરાની આ અનોખી આવડતને ચાલને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના મિત્રને કહ્યું કે તું તારો વિડીયો કેમેરો લઈ અને મારા ઘરે આવ, મારે તને મારા કૂતરાની એક વિશેષતા બતાવી છે અને તારે એનું શૂટિંગ કરવાનું છે. પેલા મિત્રએ પોતાનો વિડીયો કેમેરો લઈ અને એ ખેડૂતના ઘરે આવ્યો. ખેડૂતે પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદી કાંઠે જવાનું કહ્યું. દૂર નદીમાં તેણે એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, હવે તું શૂટિંગ કર અને મારા કૂતરાની આ વિશેષતા જો. પેલા કૂતરાને ખેડૂતે દડો લાવવા માટે આદેશ કર્યો અને કૂતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા ચાલતા પાછો આવી ગયો. આ સમગ્ર ઘટના દરમિયાન પેલો ખેડૂત એના મિત્રની સામે જોઈ રહ્યો હતો, કેમ કે એ જોવા માંગતો હતો કે એના મિત્રના હાવભાવમાં શું ફેરફાર થાય છે. પરંતુ એના મિત્રના ચહેરા પર કોઈ જ આશ્ચર્ય ન દેખાયું. એટલે ખેડૂતને આશ્ચર્ય થયું કે આને કંઈક અસર જ નથી થઈ, એટલે એનાથી રહેવાયું નહીં. એણે પોતાના મિત્રને પૂછ્યું કે દોસ્ત, તને મારા કૂતરામાં કંઈ વિશેષતા ન દેખાઈ? મિત્રએ ખેડૂતને જવાબ આપ્યો, હા દેખાય ને. ખેડૂતે પૂછ્યું, શું? તો મિત્રએ જવાબ આપ્યું, મેં જોયું કે તારા કૂતરાને તરતા નથી આવડતું. અને આ સાંભળી અને ખેડૂત માથે હાથ દઈને બેસી ગયો. દોસ્તો, તમે આવું ઘણી વખત જોયું હશે કે તમે ખરેખર જે બતાવવા માંગો છો સામેવાળો કંઈક એનાથી ઊંધું જ જોઈ રહ્યો છે અને એનાથી ગેરસમજણ ઊભી થાય છે. અને ઘણી વખત આવી ગેરસમજણો સંબંધને કોરી ખાતી હોય છે. તો સાંભળતા રહો, ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, ભગવાન, આ ભગવાન વિશે દરેકની અલગ અલગ માન્યતા છે. કોઈ એને માને છે તો કોઈ એને નથી માનતું. હવે તમે ખરેખર એને માનો છો કે નહીં એ આપણે તમારા પર છોડીએ છીએ, પણ હું અત્યારે લઈને આવી છું એક અલગ વાર્તા. અને આ વાર્તા એક કિસ્સો છે મહાભારતના સમયનો. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. છેલ્લા 2 દિવસ જ્યારે બાકી હતા ત્યારે કૌરવ સેનાના સેનાપતિ તરીકે દુર્યોધને મિત્ર કર્ણની નિમણૂક કરી. કર્ણએ દુર્યોધનને કહ્યું કે આમ તો હું દરેક બાબતમાં કૃષ્ણ અર્જુનથી ચડિયાતો છું, પરંતુ એક બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. દુર્યોધને પૂછ્યું, એવી તો કઈ બાબત છે કે જેમાં અર્જુન તારાથી ચડિયાતો છે? ત્યારે કર્ણએ કહ્યું, મિત્ર, મારા સારથી તરીકે મધ્યરાજ શૈલ્ય છે, જ્યારે અર્જુનના સારથી તરીકે શ્રી કૃષ્ણ છે, અને આ બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. આ બંને સારથીઓ વિશે એક ઓછી સાંભળેલી અને જાણવા જેવી આ વાત છે. કર્ણ તેના સારથી સાથે શૈલ્યજી, જે એના સારથી હતા, એમને ફક્ત એક જ વાત કહેતા, યાહી યાહી યાહી, મતલબ ચાલો ચાલો ચાલો. કર્ણ સારથીને સતત હુકમ આપવાનું કામ કરે, જ્યારે બીજી બાજુ અર્જુન એના સારથી શ્રી કૃષ્ણને કહે છે, યથાવા રુચતે તવ.

મતલબ આપને યોગ્ય લાગે એમ કરો, આપ જે કરશો એ મને કબૂલ છે, રથ તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં લઈ જાઓ, મારું કામ બાણ ફેંકવાનું છે અને હું તે કામ કરીશ અને તમારું કામ તમે કરો. કર્ણએ પોતાની સત્તા પોતાની પાસે રાખી તો એ યુદ્ધ હારી ગયો અને અર્જુને પોતાની સત્તા પણ શ્રી કૃષ્ણને સોંપી તો એ આ યુદ્ધ જીતી ગયો. દોસ્તો, આપણા જીવનરથના સારથી ભગવાન છે. આપણે પણ જો કર્ણની જેમ ભગવાનને આદેશો આપવાને બદલે અર્જુનની જેમ ભગવાનની ઈચ્છા મુજબ નિષ્ઠાપૂર્વક કર્મ કરીએ તો દરેક બાબતમાં વિજય ચોક્કસ જ થાય. તો કેવી લાગી વાર્તા, જરૂર જણાવજો અમને રેડિયો 90.4 FM પર. વ્યસ્ત રહો, મસ્ત રહો, સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

का मजा लीजिए।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 95 12 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ

મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેર.

0: એકમાત્ર વાત રેડિયો પાલનપુર,
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે, મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે

व्हाट्सएप नंबर छे 9512966988 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512966988 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજાંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે આપણે જવાના છીએ દિલ્હીના પવિત્ર

પવિત્ર સ્થાનોની સફર પર. સૌપ્રથમ અક્ષરધામ મંદિર. કમળ આકારના જળાશયો અને 100 એકરમાં પથરાયેલ સુંદર નયનરમ્ય લોનની વચ્ચે યમુના નદીને કિનારે સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશાળ સંકુલ આવેલું છે. 2005 નવેમ્બરની 7મી તારીખે ભારતના પ્રમુખ અને વડાપ્રધાનના શુભ હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દિલ્હીનું એ અચૂક જોવા જેવું સ્થળ બની ગયું છે. અક્ષરધામ મંદિર કરતાં પણ કંઈક વિશેષ છે. આ અલંકૃત કોતરણીવાળા પ્રચંડ ગંજાવર બાંધકામમાં લગભગ 11,000 કર્તવ્ય પરાયણ કારીગરો અને 300 મિલિયન માનવ શક્તિનો ઉપયોગ થયો છે. મુખ્ય મંદિર 141 ફૂટ ઊંચું, 316 ફૂટ પહોળું અને 370 ફૂટ લાંબું છે. તેમાં નયનરમ્ય કોતરણીવાળા 239 સ્તંભ અને 9 ઘુમ્મટ છે. તેમાં રચાયેલી 11 ફૂટ ઊંચી સોનાથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. તેમાં બીજી પણ મૂર્તિઓ છે, જેવી કે લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતી, રાધા કૃષ્ણ અને સીતારામ. દિવાલોની અંદર અને બહારના ભાગે તેમના અનુયાયીઓ શિષ્યોની 20,000 જેટલી મૂર્તિઓ કોતરવામાં આવી છે. સુંદર રીતે કોતરેલા રંગબેરંગી ફૂલપાન, 869 મોર અને 149 પૂર્ણ કદના હાથી, આ બધા પણ મંદિર સંકુલની શોભામાં અને ભવ્યતામાં અભિવૃદ્ધિ કરે છે. આશરે 2 કિલોમીટરના પરિક્રમાના માર્ગમાં 1152 સુંદર કોતરેલા સ્તંભો આવેલા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાં જતા નહીં, આગળ આના વિશે હજુ ઘણું જાણવાનું બાકી છે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે વાત કરી રહ્યા હતા અક્ષરધામ મંદિરની. આઈમેક્સ થિયેટર, ઓટો ઇલેક્ટ્રોમેટિક મશીનો અને ધ્વનિ પ્રકાશ કાર્યક્રમ માટેની અત્યાધુનિક ટેકનોલોજી ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના વારસાને પ્રદર્શિત કરે છે. ડિઝનીલેન્ડ જેવી દંગ કરી દેતી 12 મિનિટની નૌકાવિહારની રમતો પણ ત્યાં છે, જે પર્યટકને ભારતની સંસ્કૃતિના મહાન ગૌરવમાંથી પસાર કરે છે. બનાવટી નિરૂપણો અને ચિતાર દ્વારા અજંતા અને ઇલોરાની ગુફાઓ અને ભારતીય સંસ્કૃતિના પાયાની સમજ આપવામાં આવે છે. પ્રચંડ વિશાળ ઇમારત ગાંધીનગરના અક્ષરધામની સરસાઈ કરે છે. આ બેનમૂન વિસ્મયકારક ઇમારતની રચના પાછળ અબજ કરતાં પણ વધારે નાણાં વપરાયેલા છે એમ કહેવાય છે. આગળ આપણે જઈશું લોટસ ટેમ્પલ. કમળ આકારમાં બંધાયેલું બહાઈ સંપ્રદાયનું આ મંદિર બધા સંપ્રદાયના અનુયાયીઓને એકાંતમાં શાંતિથી ધ્યાન યોગ કરવા નિમંત્રે છે. કમળની સફેદ પાંખડીઓ વાસ્તવિક કપડામાંથી સફેદ આરસની સાથે બનાવવામાં આવી છે, જેનાથી તેની સપાટી તરોતાજા અને પારદર્શક દેખાય છે. ખીલતી પાંખડીઓની આજુબાજુ 9 ઝરણા છે, જે કુદરતી પ્રકાશમાં ઝગમગે છે. સંધ્યા સમયે કમળ પર પડતા ફ્લડ લાઇટના પ્રકાશમાં આ કમળને જાણે જોયા જ કરીએ એવું થાય. આગળ આપણે બીજું ઘણું જાણવાનું છે. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. બાંગ્લા સાહિબ ગુરુદ્વારા. બાબા ખડકસિંહ માર્ગ પર આવેલું આ પવિત્ર શીખ ગુરુદ્વારા ગુરુ હરકૃષ્ણ સાહિબની યાદગીરીમાં સ્થપાયું છે. છટીરપુર મંદિર. સફેદ આરસથી બાંધેલા આ જંગી બાંધકામો કુતુબ મિનારાથી ફક્ત 4 કિલોમીટરના અંતરે મુલાકાત લેવા જેવા છે, જેના મુખ્ય મંદિરમાં દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરેલી છે. દિગંબર જૈન મંદિર. ચાંદની ચોકના પૂર્વ છેડે આવેલા મહત્વના જૈન દેરાસરમાં ભગવાન આદિનાથની મૂર્તિ છે. શાહજહાબાદ શહેરના એક ભાગ તરીકે 1656માં આ બંધાયું હતું. તેમાં ખૂબ જ જાણીતું પક્ષીઓ માટેનું રુગ્ણાલય પણ છે. આગળ છે હનુમાન મંદિર. જયપુરના મહારાજા જયસિંહે આ નાનકડું મંદિર કનોટ પ્લેસ પાસે 1724માં બંધાવ્યું હતું. શહેરવાસીઓ માટેનું આ મહત્વનું મંદિર છે અને હનુમાનના ભક્તોમાં ખૂબ લોકપ્રિય છે. આગળ આપણે જઈશું બીજા સ્થળે, તો તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

पवित्र मुस्लिम यात्रा स्थल चिश्ती संतोना चौथा संत शेख निजामुद्दीन चिश्तीए समर्पित કરેલું છે। તે ઉત્તર પ્રદેશના બુધાનમાં 1236માં જન્મ્યા હતા અને તેમનું મોટાભાગનું જીવન દિલ્હીમાં વ્યતીત થયું હતું। તેમના પ્રસિદ્ધ શિષ્યોમાં સુલતાનો અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ બિન તગલક અને જાણીતા કવિ અમીર ખુસરો હતા। શેખ નિઝામુદ્દીન 1325માં અવસાન પામ્યા અને આ જગ્યા પર તેમની દફન ક્રિયા પછી તરત જ આજુબાજુનો વિસ્તાર મુસ્લિમ ઉમરાઓનું કબ્રસ્તાન બની ગયો। દરેક ગુરુવારે સૂર્યાસ્ત પછી મુસ્લિમ કવાલ અમીર ખુસરોના ગાયનોની સુમધુર સુરાવલી છેડાય છે। ફતેપુરી મસ્જિદ। શાહજહાની એક રાણી ફતેપુરીએ 1650માં આ મસ્જિદ બંધાવી હતી। ચાંદની ચોકના પશ્ચિમ છેડે આવેલી આ મસ્જિદ પર ઘુમ્મટ અને ખનિજ દ્રવ્યોની સજાવટ છે। જામા મસ્જિદ 1644 થી 1650માં શાહજહાએ આ લાલ અડદિયા પથ્થરની આ મસ્જિદ બંધાવી। તે એક ઊંચા ચોતરા પર છે જ્યાં ત્યાં ઉત્તર દક્ષિણ અને પૂર્વ દિશામાં આવેલા પગથિયા ચડીને જઈ શકાય છે। ત્યાં એક પ્રાર્થના ખંડ છે જેનો આગળનો દેખાવ આરસની કલાનો અને કોતરેલી તકતીઓથી સજાવેલો છે। મસ્જિદનો ઊંચો મિનારો દિલ્હીનું સુંદર નજારું પૂરો પાડે છે। આગળ આપણે જઈશું બીજા સ્થળોએ। તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. લક્ષ્મીનારાયણ મંદિર એટલે કે બિરલા મંદિર. નારાયણ અને લક્ષ્મીની પવિત્ર મૂર્તિ સ્થાપિત થયેલું આ વિશાળ મંદિર હિન્દુઓનું અતિ લોકપ્રિય મંદિર છે. પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રાજા બળદેવ બિરલાએ 1938 તે બંધાવ્યું. તેનું ઉદ્ઘાટન મહાત્મા ગાંધીજીએ કર્યું. હિન્દુ ધર્મના અનેક દેવદેવીઓની મૂર્તિઓ તેમાં સ્થાપિત કરેલી છે. શીશગંજ ગુરુદ્વારા, તે ચાંદની ચોકમાં આવેલું છે અને બાદશાહ ઔરંગઝેબના આદેશથી, જેમનો 1675 માં શિરચ્છેદ કરવામાં આવ્યો હતો, તે ગુરુ તેગ બહાદુરની

સાથે સંકળાયેલું છે. સંત જેમ્સ દેવળ. જેમ્સ સ્કિનરે તે બંધાવ્યું અને 1836માં તેને ધર્મ માટે અર્પણ કરવામાં આવ્યું. આ દિલ્હીનું જૂનામાં જૂનું એકમાત્ર દેવળ છે. દેવળ પશ્ચિમી ડિઝાઇનથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં ગ્રીક ક્રોસ પ્લેન છે. આગળ આપણે સંગ્રહ સ્થાનો અને આર્ટ ગેલેરી વિશે જાણીશું. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો ભારત પ્રવાસ અને પર્યટનમાં આરજે અંજલિની સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. આપણે છીએ દિલ્હીની સફર પર. ક્રાફ્ટ મ્યુઝિયમ અને થાપર હાઉસ, અહીં પરંપરાગત શહેરી અને ગ્રામ્ય હસ્તકલાના નમૂના સંગ્રહાયેલા છે. ડોલ મ્યુઝિયમ ચિલ્ડ્રન બુક્સ ટ્રસ્ટનો આ એક વિભાગ છે અને તે દરેક પ્રદેશના પહેરવેશ સાથેની દેશ વિદેશની ઢીંગલીઓનું સંગ્રહસ્થાન છે. સંગ્રહસ્થાન બહાદુર શાહ ઝફર માટેની પૂર્વ દિશાએ આવેલું છે. નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, આ ગેલેરીમાં 19મી અને 20મી સદીના કલા નમૂનાઓનો મોટો સંગ્રહ છે. તેમાં લગભગ 2000 ચિત્રો, સ્થાપત્યો, મૂર્તિઓ અને લેખન આલેખનવાળા હુબહુ ચિત્રો છે. રાષ્ટ્રીય સંગ્રહાલય, ભારતના ખૂબ મહત્વના સંગ્રહાલયોમાંનું એક. સંગ્રહાલયમાં પ્રાગૈતિહાસિક અને સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ, મૌર્ય, ગાંધાર, ગુપ્ત અને બીજા યુગોના સ્થાપત્યો, તાંબાના સિક્કા, પ્રતિકૃતિઓ, સુંદર ચિત્રો, મધ્ય એશિયાની પ્રાચીન કલાકૃતિઓને સંગ્રહો, કાપડ અને સુશોભન કલાના નમૂના, માનવશાસ્ત્રોનો વિભાગ અને હસ્તકલાના નમૂના વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. નજીકમાં જ દફતરખાનું છે. ત્યાં મૂલ્યવાન દસ્તાવેજો અને મહત્વની નોંધો જાળવી રાખવામાં આવ્યા છે. આગળ આપણે ઘણું જાણવાનું બાકી છે. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એટલે તીન મૂર્તિ ભવન. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું આ નિવાસસ્થાન હતું અને આજે તેમાં એક સંગ્રહ સ્થાન છે અને સંશોધન પ્રયોગશાળા જે તેમને સમર્પિત કરવામાં આવી છે. દરરોજ સાંજે અહીં ટ્રસ્ટ વિથ ડેસ્ટની ભવિ ભવ્યતાનો સંકેત નામનો ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમ રાખવામાં આવે છે. દિલ્હીમાં આવેલા બગીચાઓ અને ઉદ્યાનો વિશે. બુદ્ધ જયંતિ ઉદ્યાન આ ભગવાન બુદ્ધના પરિનિર્વાણની 2500મી જયંતિની સ્મૃતિમાં બંધાવેલા આ સુંદર લકડિયા ઉદ્યાનની ગાંભીર્ય અને શાંતતા એ અધિકૃત છાપ છે. મૂળે જાપાનીઝ બગીચા તરીકેની એની કલ્પના હતી. તેમાં બુદ્ધ ભગવાનની ભવ્ય સૌમ્ય પ્રતિમા છે અને મૂળ બોધિ વૃક્ષની એક ડાળીમાંથી વિકસતો વિસ્તરતું ફેલાતું બોધિ વૃક્ષ છે. આગળ આપણે બીજા ઉદ્યાનો વિશે પણ જાણીશું. તમે ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નેશનલ જિયોલોજીકલ પાર્ક એશિયામાં વિશાળ પ્રાણી સંગ્રહાલયોમાંનું આ એક છે. ખુલ્લી વાડો કુદરતી પર્યાવરણમાં ધબકતા પ્રાણીઓને જોવાનો અવસર પૂરો પાડે છે. પ્રાણી સંગ્રહાલયના કાયમી પક્ષીઓની સંખ્યામાં વધારો કરતા અને યાયાવાર પક્ષીઓ આ વિશાળ ઉદ્યાનમાં વૃક્ષો ઉપર પાનખર ઋતુમાં આવીને વસે છે. સ્મૃતિ ઉદ્યાનો એટલે કે રાજઘાટ, કાળા આરસનો બનેલો સાદો ચોરસ ચોતરો એવી જગ્યા છે જ્યાં રાષ્ટ્રના પિતા અને દેશ વિદેશના મહાત્મા ગાંધીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તેના પાયા પર ગાંધીજીનો છેલ્લો શબ્દ હે રામ કોતરવામાં આવ્યો છે. નયન રમ્ય લોન પર્યાવરણમાં શાંતિની લહેર પ્રસરાવે છે. શાંતિવન, અહીં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો અગ્નિ સંસ્કાર કરાયો હતો. વિજયઘાટ, રાષ્ટ્રના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો અહીં અગ્નિ સંસ્કાર કરાયો હતો. આગળ આપણે દિલ્હીની ખરીદી માટેના કયા વિસ્તારો છે એના વિશે જાણીશું. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર દિલ્હીનો પ્રવાસ. બાબા ખડકસિંહ માર્ગ. વિવિધ રાજ્યોની દુકાનોની હારમાળામાં તેમની ઉત્તમ કલા કારીગરીના નમૂના એક જ છત નીચે મળે છે. સેન્ટ્રલ કોટેજ ઇન્ડસ્ટ્રીયલ એમ્પોરિયમ અને જનપદ. જનપદ જવાહર વ્યાપાર ભવનમાં આવેલું છે. જનપદ પર આવેલી હારબંધ દુકાનોમાં નાવીન્યપૂર્ણ અનેક ભેટ સોગાદોની વસ્તુઓ રગજગના ભાવે મળે છે. ચાંદની ચોક. મહત્વની ગલીઓ છે. સોના અને ચાંદીના દાગીના માટે દરિબા કલા, નવવધુના પોશાક અને રેશમી સાડીઓ માટે કિન્નરી બજાર, સ્વાદિષ્ટ ચટાકીદાર વાનગીઓ માટેની ખારી બાવડી. કન્નોટ પ્લેસ. ખરીદી માટેની અતિ લોકપ્રિય જગ્યા. એમાં નાસ્તા ઘર, ઠેલા, લારી વગેરે છે. દિલ્હી હાટ. INA માર્કેટ પાસે અરવિંદો માર્ગ પર આવેલું આ ખરીદી સ્થળ દિલ્હી ટુરિઝમ અને હસ્તકલા અને DC હેન્ડલૂમ, મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટુરિઝમ, ભારત સરકારનું સંયુક્ત પ્રોજેક્ટ છે. એ આધુનિક છે અને ગામડાના બજારોના સુધારેલા વૃત્તાંત છે. તેમાં કલાના નમૂના, ખાણીપીણી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્રશ્યમાન છે. અહીં યોગ્ય કિંમતે વસ્તુઓ ખરીદી શકાય છે અને સપ્તાહના દરેક દિવસે ખુલ્લું રહે છે. હોઝ ખાસ વિલેજ. આ નાનકડા વિલેજમાં ખરીદી કરવી એ અનોખો અનુભવ છે. આગળ છે ખાદી ગ્રામોદ્યોગ ભવન. કન્નોર પ્લેસ પર આવેલા રીગલ બિલ્ડિંગમાં સ્થિત છે. સુતરાઉ ખાદી અને રેશમી ખાદી તથા ખાદીના તૈયાર વસ્ત્રો, હસ્ત બનાવટના કાગળ, અગરબત્તી, ચોખ્ખું મધ વગેરે ખરીદવા માટેનું આ સારું કેન્દ્ર છે. પાલિકા બજાર. કન્નોર પ્લેસના મધ્યમાં ભોયરામાં આવેલું આ બજાર છે. બીજા કેટલાક મહત્વના ખરીદી માટેના સ્થળો છે. અંબાવતા સંકુલ, સેન્ટ્રલ માર્ક, અજમલ ખાન રોડ, ખાન માર્કેટ, સાઉથ એક્સટેન્શન, સરોજની માર્કેટ, કમલાનગર માર્કેટ, વસંત વિહારમાં આવેલું વસંત લોક સંકુલ વગેરે વગેરે. આજે આપણે દિલ્હીની સફર કરી. નેક્સ્ટ ટાઈમ આપણે જઈશું રાજસ્થાન. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. ભારત પ્રવાસ અને પર્યટનમાં સફર ચાલતી જ રહેશે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની

પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર।
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું। વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો।

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના એટલે કે સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર લઈને આવું છું એક નવલકથા ડોલર વહુ, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ નવલકથામાં વિદેશના પરિવેશ, ત્યાંના વિચારો અને ભારતીય સંસ્કૃતિને પોતાની ન માનીને ત્યાં વસનારા લોકો તેમજ ભારતમાં વસનારા એવા લોકો કે જેમને વિદેશ જવું છે, એમના વિચારો અને એમના આચાર અને વિચાર પ્રત્યેના સુંદર ભાવોને નિરૂપણ કરવામાં આવ્યા છે. આજે પણ વર્તમાન પરિસ્થિતિમાં વર્ષો પહેલાં લખાયેલી આ નવલકથામાં જે વાતો છે તેટલી જ સાચી લાગે છે. માણસની ગેલછા છે ત્યાં જવાની અને ત્યાં ગયા પછીની ત્યાંની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ વચ્ચેનો ભેદ, પસ્તાવો કે પછી લાગણીઓમાં પૈસાનું મહત્ત્વ કે આપણા સંસ્કાર અને ગુણનું મહત્ત્વ, એમાં માણસ પીસાતો જાય છે. આપણે વાત પર અટક્યા હતા ગયા એપિસોડમાં કે જ્યારે પોતાના કાંડાની ઘડિયાળ એ પોતાના બહેનના પતિ એટલે કે પોતાના જમાઈને તેને શ્યામ વ્યક્તિ એ લાલચી અને લોભી છે, એક વ્યક્તિ ચડે એવા છે આ બધા. કોઈને પણ કશું પણ લેવામાં કંઈ વાંધો ના આવે, પોતાના લાલચૂડા હાથ જ્યાં ને ત્યાં નાખેલા હોય છે અને જે મળે તે લઈ લેવું તે તેમનો સિદ્ધાંત છે. ગુસ્સામાં ને ગુસ્સામાં અનિતા થોડા દિવસ તો ખુદ શ્યામ સાથે પણ અબોલા લઈ બેઠી હતી. અને પછી શું થયું વાતને માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલામા ને અમેરિકા આવ્યાને 6 મહિના વીતી ચૂક્યા હતા, પરંતુ શ્યામ હજી સુધી તેમને ક્યાંય ફરવા લઈ જઈ શક્યો ન હતો. એટલે હવે તેણે 2 દિવસની રજા લઈને સહકુટુંબ શિકાગો જવાનું ગોઠવ્યું. અહીં ગુજરાતી ભાષાના લોકોની સંખ્યા મોટી હતી અને અનિતા પણ માનસીને લઈને આવવા તૈયાર થઈ ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર બહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નવા લોકોને મળાશે એ વાતે નીલાબા ઉત્સાહિત હતા. ઘણો બધો નાસ્તો અને મીઠાઈ બનાવવાની પેરવીમાં તે પડ્યા. શ્યામે કશો વાંધો ન લીધો, બલકે તેમને પ્રોત્સાહન જ આપતો રહ્યો. અનિતાના પણ ઘણા મિત્રો શિકાગોમાં હતા એટલે તેણે પણ સાસુને ઉત્તેજન જ આપ્યું. જે દિવસથી નીલાબા આવ્યા હતા તે દિવસથી અનિતાએ રસોડામાં પગ પણ મૂક્યો ન હતો. શ્યામે એકવાર સચિંત થઈને પૂછ્યું તું, ખરું મને લાગે છે કે બાને અહીં વધુ પડતું કામ કરવું પડે છે. પણ નીલાબાએ તે વાતને રદિયો આપ્યો, ના બેટા મારે બીજું કશું કામ પણ ક્યાં છે. અંતરમાં તો તેમની ઈચ્છા હતી કે આમ તેઓ કહે કે તરત અનિતા તેમનો વિરોધ કરશે અને કહેશે કે હવેથી તે પણ મદદમાં રહેશે. પણ અનિતાની ઉદારતાના શબ્દોથી આગળ જાય તેવી ન હતી. એક વખત તેણે કહ્યું હતું, ખરું બા આવતીકાલથી તમે તદ્દન આરામ કરજો, હું જ રસોડું સંભાળીશ અને તમારી મનગમતી વાનગીઓ તમે જ મને શીખવાડજો. પણ આવા મોહક શબ્દો કદી કાર્યમાં પરિવર્તિત તો થયા જ નહીં. અને એ જ ભેદ હતો અમેરિકાની રહેણી કરણી ને ભારતીય. એ બંને એમના દીકરાઓની વહુ વચ્ચેના સંસ્કારિતા અને રીત ભાતમાં મનમાં ભલે કટુતા ન હોય, પણ જ્યારે સાદગી, સહવાસ, દયાભાવ અને પ્રેમભાવ એ દાખવવાનું તો ભારતીય સંસ્કૃતિમાં જ ઉત્તમ છે તેનો આ નમૂનો હતો. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શિકાગોના પ્રવાસની તૈયારીઓ થઈ ગઈ. આકાશ સ્વચ્છ હતું, શિયાળો પૂરો થવામાં હતો અને હવામાન પુનઃ વસંતની નવી ઋતુના આગમન માટે થનગની રહ્યું હતું. ફૂલો ખીલવા માંડ્યા હતા અને હવામાં મધભરી તાજગી લહેરાતી હતી. નીલાબાઈ એટલા ખુશ હતા કે અનિતાએ પણ પૂછ્યું, બા તમે ખુશ છો, કંઈ વિશેષ કારણ છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના અવાજમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદક છે સુધા મહેતા. નીલાબાએ કહ્યું, હું મારા સદભાગ્યને જોઈને પ્રસન્ન છું. તમે બંને અમેરિકા આવ્યા, તમે મને અહીં આવવા આમંત્રણ આપ્યું, તમે મને ગાડીમાં ફરવા લઈ જાઓ છો, હું ખરેખર સદભાગી છું. અનિતાએ ખભા ઉલાળતા ગાડીમાં કહ્યું કે ફરવું એ અહીં કોઈ વિશિષ્ટ બાબત નથી બા, અમેરિકામાં તો નોકરો પાસે પણ ગાડીઓ હોય છે, પાણીની જેમ ગાડી પણ એક મૂળભૂત જરૂરિયાત છે, તેના વિના આ દેશમાં તમે કશું કરી શકો જ નહીં. મારી વાત માનો, ગાડી હોવી એ અમેરિકામાં કોઈ સંપત્તિની નિશાની નથી, પણ અમારા ભારતમાં તો તેવું નથી ને, એટલે જ હું ખૂબ ઉત્તેજિત છું, નીલાબાએ જવાબ આપ્યો. એ બધા શિકાગો પહોંચ્યા. અહીંની ભીડભાડ, અરાજકતા અને ઘોરા કાળા જૂથો જોઈને નીલાબાને થયું, શું આ પણ અમેરિકા જ છે? રાજીવ અને બીજા મિત્રો, એટલે કે તેના પત્ની પદ્મા, એ સુખી દંપતી હતા જેની સાથે શ્યામને મૈત્રી હતી. પદ્મા વડોદરાની હતી. તેણે ખૂબ જ ઉષ્માથી અને સ્મિત

પૂર્વક બધાને આવકાર્યા અને ખૂબ જ સરસ મહેમાનગતિ કરી. તેમના ઘરમાં પણ 4 બેડરૂમ્સ હતા. તેમાંના 2 મહેમાનો માટે તૈયાર કરવામાં આવ્યા હતા. ઘરમાં સજાવટ પણ સુંદર હતી ને આખું ઘર ચોખ્ખું ચણાક હતું. પદ્માએ મીઠાશથી કહ્યું, આરામથી બેસો અને ચા પીવો. આ લાંબા પ્રવાસથી તમે થાકી ગયા હશો. તમને જે જોઈએ તે માંગવામાં સહેજે અચકાતા નહીં. હો, આટલું સરસ સ્વાગત થતું જોઈ નીલા

તે અમદાવાદમાં તો નથી ને, યાદ આવી ગઈ પોતાના વતનની. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ચા પાણી લઈને શ્યામ, અનિતા અને રાજીવ બહાર ગયા. પદ્મા અને નીલાબા તથા માનસી એકલા પડ્યા. યજમાનને મદદ કરવા માટે નીલાબા તત્પર હતા એટલે તેમણે પૂછ્યું, પદ્મા, શું શાકભાજી કાપવામાં હું મદદ કરું? ના ના, મેં બધું જ કાલે કાપી રાખ્યું અને ફ્રીઝરમાં મૂકી દીધું છે. મને મીઠાઈની સુગંધ પણ આવી રહી છે, તને કણક માટે મદદ કરું? ના, આમ તો મેં કાલે જ બધું તૈયાર કરી લીધું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદક સુધા મહેતા છે. હવે નીલામાને એમ લાગ્યું કે મારા માટે તો કશું જ કામ રહ્યું નથી. આમ તો એ હવે બહુ વાતો નહોતા કરતા, પણ અહીં તેમણે વાતચીત કરવા માંડી. પદ્મા, ભારતીય વાનગીઓ બનાવવા માટે અહીં બધી જરૂરી ચીજો મળી રહે છે? શિકાગોમાં ભારતીયોની મોટી વસ્તી છે, પદ્માએ જવાબ આપ્યો. અહીં કેટલાય ઇન્ડિયન સ્ટોર્સ થઈ ગયા છે. તમારા અમદાવાદમાં કરિયાણાની દુકાને જે મળે તે બધી ચીજો અહીં પણ મળી જાય છે. બેડ કે રથાણા, પાપડ, મસાલા, બધું જ. એટલું જ નહીં, ભારતીય ભાષાની ફિલ્મોની કેસેટો પણ ભાડે મળે છે. મેં ઘણી હિન્દી અને ગુજરાતી ફિલ્મો અમેરિકામાં બેસીને જોઈ કાઢી છે. ખરેખર મને તો એ ખબર જ નહીં, નીલાબાએ કહ્યું. છેલ્લા 10 વર્ષમાં અહીં બહુ બધા ભારતીયો આવીને વસ્યા છે, તેથી હવે મારે પહેલાંની જેમ બધી ચીજો ભારતથી લાવવી પડતી નથી. ત્યાંની ચીજો લાવવી એ હવે આપણા સામાનને બિનજરૂરી રીતે ભારે બનાવે છે. એટલું જ જો કરિયાણાની ચીજોથી બેગો ભરીએ તો તે ફાટી પણ જાય છે. જો અહીં બધું મળી રહેતું હોય તો એવી માથાકૂટ કોણ કરે? હવે તો ભારતમાં પણ એવું જ છે ને, બધું જ ત્યાં મળી રહે છે. મારી બહેનોને મળવા જાઉં ત્યારે તેઓ કહે છે કે અમેરિકાથી મારા માટે કશું ન લાવવું. તેઓ કહે છે કે ભારતમાં પણ બધી જ ચીજો મળી શકે છે, એટલે જ હવે હું પહેલાં લઈ જતી તેના કરતાં ઘણી ઓછી ચીજો લઈ જાઉં છું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આ નવલકથાના અંશો, જે વિરામ બાદ આગળ વધારીશું.

આ નવી પરિસ્થિતિથી નીલાબા વાકેફ ન હતા. એમના મનમાં તો એક વાત જ ઠસી ગયેલી કે ઇમ્પોર્ટેડ હોય તે ચીજની ગુણવત્તા ઊંચી જ હોય અને મેડ ઇન ઇન્ડિયાની છાપની ચીજ તદ્દન નકામી હોય. એટલા માટે જ તો તેઓ અનિતાને આ વસ્તુ લેતી આવ અને તે લેતી આવ એમ કયા કરતા હતા. તેઓ પોતે ઘરમાં બનાવેલા કંઈ કેટલાય મસાલાને અથાણા વગેરે મોકલ્યા કરતા હતા, પણ અનિતાએ તેમને આ માહિતી આપવાની તકલીફ કેમ નહોતી લીધી કે આ બધું તો તે અહીંના ઇન્ડિયન સ્ટોરમાંથી ખૂબ સરળતાથી મેળવી શકે તેમ હતી. આ વાતે તે ચૂપ કેમ રહી હશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ટોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આવા વિચારોમાંથી મનને બળપૂર્વક ખેંચીને તેમણે પદ્માને પૂછ્યું, અચ્છા તો બીજું કોણ કોણ આવવાનું છે? બીજું કોઈ નહીં, તમે, તમારું કુટુંબ અને મારી નણંદ તારા. ઓ, તમારી નણંદ અહીં છે અને એમના વર એ નહીં આવે? તો શું અનિતાએ તમને કશી વાત નથી કરી? ના, કશી વાત નથી કરી. વેલ, આ વાત તો બહુ દુઃખભરી છે. તારા ઘણી સુંદર છે, પણ તેને ભણવામાં કશો રસ નથી. માંડ માંડ બીએની ડિગ્રી તેણે મેળવી અને ઘરકામમાં તે ખૂબ સારી છે અને રાંધે પણ છે સરસ. શેખર સાથે તેના લગ્ન થયા. નીલાબાએ પૂછ્યું, એ ક્યાં રહે છે? અરે, એ અહીં વોશિંગ્ટનમાં જ રહે છે. લગ્ન પહેલાં તો તેઓ અમને મળવા પણ આવતા રહેતા. તારાના લગ્ન માટે મારા સસરાએ ચીકુની વાડી વેચવી પડી હતી. અમારા કુટુંબની તે એકની એક દીકરી છે, એટલે અમે એ વાતે વાંધો લીધેલો નહીં. અહીં આવવાનો વિઝા મળ્યો, તેથી જ્યારે તારા અમેરિકા આવી ત્યારે તમે ધારી શકો છો કે તેણે શું જોયું, શું શું થયું.

એણે જોયું કે શેખરના લગ્ન એક ગોરી છોકરી સાથે થઈ ચૂક્યા હતા અને તેમને એક દીકરો પણ હતો. સ્વાભાવિક છે કે તારા તેમની સાથે રહેવા ન જ માગે. પછી શું થયું વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રીખંડની પહેલી પત્નીને જોઈ અને તારા ત્યાં રહેવા તો ન જ માગે ને, તે તૈયાર પણ ન થઈ. શેખરે છેવટે માફી માગી કે મેં મોટી ભૂલ કરી, અને તારાએ પણ. તેણે કહ્યું, મારા વડીલોએ જ આ લગ્ન કરવા માટે મારા પર ખૂબ દબાણ કર્યું હતું. તારા બોલી ઉઠી કે આ તો મારી ભૂલ થઈ ગઈ અને મને માફ કરો. આમ કહીને તેણે અમારા પગ પણ પકડી લીધા. પણ આવા સંજોગોમાં કોઈ શું કરી શકે? તારાને ડાયવોર્સ મળી જાય તેવી વ્યવસ્થા અમે કરી, અને તેને ભણતરમાં તો રસ જ નથી, અને તેણે નાની નોકરી પણ શોધી લીધી છે. તેને અમારી સાથે નથી રહેવું.

તે એક નાના ભાડાના ઘરમાં રહે છે. કોઈક કોઈક વાર અમને મળવા પણ આવે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં ટોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો છે. નીલાબાને શું કહેવું આ બાબત પર તે સૂજ્યું નહીં. દુઃખી દિલ સાથે પદ્માએ આગળ ચલાવ્યું. અમે તારાને સમજાવ્યું કે જ્ઞાતિ અથવા એવા બધાની ચિંતા છોડી દે. હવે તેણે કોઈક સારો છોકરો જોઈને, જે શેખરની જેમ તેનો વિશ્વાસઘાત ન કરે તેવો હોય, ત્યાં પરણી જવું જોઈએ. અમે તેને વડોદરા પાછી જવાની તો ના જ કહી, કેમકે ત્યાં તો હવે તેને ખૂબ માનસિક ત્રાસ અને અપમાન સહેવા પડત. પણ એટલું તો ખરું કે એક માણસની આવી અપ્રમાણિકતાને કારણે તેને પોતાની આખી જિંદગી જ રોળાઈ ગયેલી છે એવું માનીને બેસી ન રહેવું જોઈએ. અમેરિકા આવ્યા પછી આટલા સમયે નીલાબાને મીનાક્ષી પહેલી વાર યાદ આવી. એક વખત એવો હતો કે જ્યારે મીનાક્ષીએ શેખર વિશે પૂછપરછ કરાવી હતી અને છેવટે એ લગ્નનો પ્રસ્તાવ ભાંગી પડ્યો હતો. તે સમયે પોતે મીનાક્ષી ઉપર કેટલો ક્રોધ કર્યો હતો. પોતાની વહુને કેટલા કડવા વચન તેમણે સંભળાવેલા. તારાની વિગતો સાંભળીને તેમને હવે પોતે કરેલી ભૂલનું ભાન થયું. જો કદાચ મીનાક્ષી વચ્ચે ન પડી હોત અને જો સુરભીનું લગ્ન થઈ ગયું હોત અને જો તેને પણ અહીં આવ્યા પછી તારાના જેવું જ નસીબ મળ્યું હોત તો? આ વાતે તે ગભરાઈ ઉઠ્યા. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

પોતાની દીકરી સુરભી સાથે પણ આવું થયું હતું. એ વિચારે જ નીલાબાના આખા શરીરમાં કંપારી વછૂટી ગઈ. બીજે દિવસે એમ ઠરાવવામાં આવ્યું કે તેઓ બીજા એક મિત્ર શ્રીકાંતને ઘરે મળવા જશે. તે સ્પ્રિંગફિલ્ડમાં રહેતો હતો, જ્યાં લિંકન મેમોરિયલ સ્થિત છે. શ્યામે પોતાની માતાને કહ્યું, બા વધી છે તે બધી નાસ્તાની ચીજો અને મીઠાઈ સાથે લઈ લેજો, શ્રીકાંત તેમની પાછળ ગેલો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. બીજે દિવસે જ તેઓ ત્યાં જવા નીકળ્યા. રજા લીધી ત્યારે પદ્માએ નીચા વળીને નીલાબાનો ચરણ સ્પર્શ કર્યો. એ વાતે હું દિલગીર છું કે મારી પાસે પાન અથવા સોપારી નથી કે નથી શ્રીફળ જે તમને વિદાય વખતે આપીને હું મારા તરફનો આદર વ્યક્ત કરું. કદાચ ઇન્ડિયન સ્ટોરમાં થોડા સમય પછી આ બધું મળતું થઈ જશે. ખૂબ જ ખાનગી રીતે તેણે નીલાબાના હાથમાં $50 એક નોટ સરકાવી અને ફરીથી નમસ્કાર કર્યા. નીલાબાએ આવી ભેટ માટે વાંધો લીધો, પણ પદ્માએ તેમને કશું જ બોલવા દીધા નહીં અને એમનું કશું સાંભળ્યું પણ નહીં. ધીરેથી તેણે કહ્યું, બા તમને હું જોઉં છું ત્યારે મને લાગે છે કે જાણે હું મારી જ માતાને જોઉં છું. છેલ્લા 2 વર્ષથી હું તેમને મળી શકી નથી. હમણાંની તેમની તબિયત સારી રહેતી નથી એમ મેં સાંભળ્યું છે, પણ જ્યારે હું તેમને ફોન કરું છું ત્યારે તે કદી કંઈ રાવ ફરિયાદ કરતા જ નથી. ઉલટાની કહે છે કે કોઈ તને ઉલ્લુ બનાવી રહ્યું છે. હું ત્યાં જાઉં એવું મને ખૂબ મન થાય, પણ તેમ કરવું આસાન તો નથી ને. તમે આટલી નાની સરખી ભેટ પણ નહીં સ્વીકારો તો મને ખરેખર દુઃખ થશે. નીલાબાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા અને આંખો લૂછીને તેમણે ઊંચું જોયું તો પદ્મા પણ આંખો લૂછી રહી હતી. અને હવે તેઓ બીજા ઘર તરફ, એટલે કે બીજા મિત્રને ત્યાં જવા નીકળી પડ્યા. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રીકાંતના ઘર તરફ હવે તેઓ જતા હતા ત્યારે સાધારણ જિજ્ઞાસાથી જ શ્યામને નીલાભાઈએ પૂછ્યું, હે બેટા, શ્રીકાંતને પણ વહુ છોકરા તો હશે ને? બા, આ પ્રશ્ન તમે મને અહીં પૂછ્યો છે તે બહુ સારું થયું, પણ આવું કશું તેને ઘેર જઈને પૂછશો નહીં. હો, કેમ કેમ, શું તેને પત્ની નથી? છે ને, એ પણ ખુશીમાં જ છે, પણ તે એની સાથે રહેતી નથી. આવડી કેવી નવાઈની વાત! નીલાબા તો આશ્ચર્ય પામ્યા. શ્રીકાંત મારા કરતાં પહેલાં પરણ્યો હતો. તેની પત્ની રૂપા મુંબઈથી જ ડાક્તરીનો અભ્યાસ પૂરો કરીને આવી હતી, ધનાઢ્ય પિતાની દીકરી, અને રજામાં તે ઘેર ગયો ત્યારે તેને જોઈ સગાઈ કરીને એક અઠવાડિયામાં તો લગ્ન. બંને પરણી ગયા અને જેમ મારા અને અનિતાના લગ્ન થયા ને તેમ જ. પછી પછીની વાત જાણવા માટે શ્રોતા મિત્રો, આપણે ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે તમારા અભિપ્રાય મને વોટ્સએપ નંબર 9512966888 પર મોકલવાના. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર કોમેન્ટ, લાઇક અને સબસ્ક્રાઇબ કરીને તમારો પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં. અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પર અથવા તો આઈફોન યુઝ કરો છો તો આઈટ્યુન સ્ટોર પર જઈ ડાઉનલોડ કરો. અને રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. અમારી વાતોને અને રેડિયો પાલનપુરને સૌને સંભળાવો અને સાંભળતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો. અલવિદા દોસ્તો, ફરી મળીશું.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી

0: પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી

0: સુધી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: દિલ મે મોહબ્બત હૈ ક્યા જિસમે ઔરત હૈ બસ જન્નત હી જન્નત હૈ.

0: न बोलिए।
1: रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगीमां हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफळ पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.